રો યા પછી લેજર લેવરલરો ઉપયોગ આપણે કર સકાં જણા ક્ષેત્ર મેં નિમો ટોડરી સમસ્યા હૈ વટે રોપાયું પહેલાં નિમાટીસાઇડ ઓર બ્રુમણ જો હૈ વણાને ગડ્ઢામાં ડાલનો હૈ કેલારી જડાને 45 સેન્ટીમીટર લંબાઈ 45 સેન્ટીમીટર ચોડાઈ ઓર 45 સેન્ટીમીટર ઊંચાઈ યા પછી 60 સેન્ટીમીટર લંબાઈ 60 સેન્ટીમીટર ચોડાઈ ઓર 60 સેન્ટીમીટર ઊંચાઈ વાળા આકાર ગડ્ઢામાં રોપિત કરનો ચાવે ગડ્ઢાને ધૂપમાં ખુલ્લા છોડનો ચાવે જણું કે હાનિકારક કીટ જો વે વે નષ્ટ થઈ જાવે ઓર ગડ્ઢાને 10 કિલોગ્રામ ગોબરની ખાદ યા પછી સડી લગી ગોબર નીમ ખલી 250 ગ્રામ ઓર કાર્બોફ્યુરાન 20 ગ્રામો દેખો ભર દેણો હૈ જડાને ગડ્ઢારે મધ્યમાં રોપિત કરનો ઓર મિટ્ટી રે આસપાસ અચ્છી તરહ દબાઈ દેણો હૈ ઓર ગેરી રોપાઈ નહીં કરની હૈ यदि फासला 1.8 से 1.5 मीटर लीधो जाए तो प्रति एकड़ 1452 पौधा लगाना है और यदि फासलो 2 मीटर लीधो जाए तो प्रति एकड़ में 800 पौधा लगावा री सिफारिश की दी जावे। उन्नत सिंचाई तकनीक जिस तरह के टपक सिंचाई रो किसान भाई अण में प्रयोग कर सके है केलारी फसल में टपक सिंचाई करवाऊँ 58% पानी री बचत वे और 23 से 32% जो उपज है वन में भी वृद्धि वे है। तो किसान भाई अणी टाइम पे अगर बागवानी फसला लेना चाहे तो वे अणी वातारो ध्यान रखेगा तो वे समय रहता अगर रोपाई करे तो अच्छो लाभ प्राप्त कर सके। तो देखो कार्यक्रम में या तो की दी बात और देखो घड़ी री आड़ी देखा तो कार्यक्रम चालवारो अपनो टाइम वेरो तो आज्ञा दोसा राम राम सा।

0: તો ધારણા બૈસા દેખો બઢિયા સો ગીત સુણ્યો, ગીત સુણીને પાછા આયા. ઓર દેખો આજ રો જમાનો જો હૈ વો ડિજિટલ, આપણી જો જિંદગી હૈ એક તરફ ડિજિટલ ઇસ વેગી હૈ.
1: હા સર,
0: હર ચીજ મેં આપણે દેખા હા કે જો તકનીક હૈ વો આત્રી આપણે જીવન મેં બની તકી હૈ કે આપણો જિંદગી આપણે ડિજિટલ કહી શકા. કહેવાનો મતલબ એવો છે કે આજ રો જો દોર હૈ વણી મેં ડિજિટલ તકનીક આપણે જીવન મેં અતરો અસર ડાલ દીધો હૈ કે આપણે પૈસા ભેજણા હૈ, બિલ જમા કરાવણા, મોબાઈલ રિચાર્જ કરના, ખરીદારી કરના, યા બેંક એટીએમ જવાની આવશ્યકતા હી નહીં પડે. આના સબરે વાસ્તે આપણે ઘર બેઠા મોબાઈલ ફોન રે માધ્યમો આપણે ડિજિટલ ભુગતાન કરીને આપણે આયો સુવિધા આપણે લઈ શકા. લેકિન આપણે ધ્યાન એવું રાખણો હૈ કે અણી ડિજિટલ ભુગતાન રેલા રે આપણે ડિજિટલ સુરક્ષા રો ધ્યાન ભી રાખણો ઘણો જરૂરી વેવે હૈ.
1: બિલકુલ અનુશ્રી ભાઈ સા હાચી વાત કી. ઓર જદી આપી વાત કરા અંડી ભુગતાન રી, તો વંડો અર્થ આપણી બેના ને યોઈસ બતાવંગા કી મોબાઈલ એપ, યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ યા ઇન્ટરનેટ જો બેન્કિંગ રે માધ્યમો લેનદેન પૈસા રો વહીરો હૈ વટે કતરા તરીકા હું આપણે તેજ ઓર સુવિધાજનક જો સમય બચાવ વાલો હૈ વો આજ દેશ મેં બહોત સા લોગ જો હૈ ડિજિટલ ભુગતાન રો ઉપયોગ કર રહ્યા હૈ. વંડી ભુગતાન કરતા સમય થોડી સી અગર આપી લાપરવાહી બરતી તો આપણે બહુ સારો આર્થિક નુકસાન ઉઠાણો પડે. અંડી પૂરી જાણકારી અગર આપને હૈ તો હી આપણે સુરક્ષિત ડિજિટલ ભુગતાન જો હૈ વો કરનો ચાવે. કુછ મહત્વપૂર્ણ સાવધાની અપનાણી ચાવે આપણે. સબુ પહેલી યા કે આપણો યુપીઆઈ જો પિન હૈ, જો ભી મોબાઈલ મેં આપણને ઓટીપી આવે, પાસવર્ડ આવે યા બેંક સંબંધી જાણકારી બે કણી ભી વ્યક્તિઓ આપણે સાજા નહીં કરનો હૈ. ઘર પરિવારે અલાવા યા જો વ્યક્તિગત જાણકારી હૈ યા કણીઓ ભી આપણે સાજા નહીં કરની હૈ. બેંક યા કોઈ સરકારી સંસ્થા કદી ભી ફોન કરને ઓટીપી યા પિન નહીં માંગે. અણી વાત રો આપણે વિશેષ ધ્યાન રાખવાનો ચાવે સા.
0: દૂજી મહત્વપૂર્ણ વાત યા હૈ ધારણા બૈસા કે ખાલી આપણે વિશ્વસનીય ઓર અધિકારિક જો મોબાઈલ એપ હૈ વંડોઈસ ઉપયોગ કરનો હૈ. કણી અંજાન લિંક પે ક્લિક નહીં કરનો, ન કણી અંજાન આદમી દ્વારા ભેજ્યા તકા કણી એપ ને ડાઉનલોડ કરનો. આજકાલ સાયબર ઠગ જો હૈ અક્સર ફર્જી લિંક ઓર સંદેશ ભેજીને લોગાને ધોકો દેવારો પ્રયાસ કરે. દેખો ડિજિટલ ભુગતાન કરતા ટાઈમ આપણે યો ધ્યાન રાખણો હૈ, જાંચ કરનો હૈ કે આપ સહી આદમી ઓર સહી સંસ્થાને પૈસા ભેજી રહ્યા. ભુગતાન કરવા પહેલી નામ, મોબાઈલ નંબરની પુષ્ટિ કરી લેણી હૈ ક્યુંકિ એકદમ પૈસા ભેજ્યા રે બાદ વિને પાછો પાવણો મુશ્કેલ ભેજાવે હૈ ઓર કદી કદી તો નામુમકિન ભી.
1: બિલકુલ સર, ઓર અમે દેખો આર્થિક રૂપ મેં આપણે બહુ નુકસાન ભી ઉઠાણો પડે. ઓર સાર્વજનિક સ્થાનની અગર વાત કરા તો મોલ હૈ, આપણે શહેર મેં માર્કેટ હૈ વટે અગર આપી જામા તો મારા સ્થાને મેં ઉપલબ્ધ અસુરક્ષિત જો વાઈફાઈ નેટવર્ક રો ઉપયોગ કરને આપણે બેન્કિંગલી જો લેનદેન હૈ વણો આપણે બિલકુલ વચનો ચાવે. આપણે મોબાઈલ ફોન મેં સ્ક્રીન લોક પાસવર્ડ અવશ્ય રાખના ચાવે તાકી સમય સમય પર આપણે જો એપ ઓર સોફ્ટવેર હૈ વને આપી અપડેટ કરતા રહા તાકી જો આપણે ખાતામાં કોઈ ભી સંદિગ્ધ લેનદેન અગર આપને લાગી રહ્યો હોય તો તુરંત આપણે બેંકનો સંપર્ક કરનો ચાવે. આપણે આવશ્યક શિકાયત દર્જ કરવાની ચાવે. ઓર લારે લારે રાષ્ટ્રીય સાયબર અપરાધ હેલ્પલાઈન જો કે 1-9-19-30 પર જો શિકાયત દર્જ આપી કર શકા તો આપી યુસ કંગા કે ડિજિટલ ભુગતાનમાં આપણે પૂરી પૂરી સાવધાની રાખણી ચાવે.
0: સહી વાત હૈ ભાઈ સા. દેખો ડિજિટલ ભુગતાન આપણે જીવનને સરળ ઓર સુવિધાજનક તો વણાયો પણ આપણે થોડી સી સાવધાની ઓર જાગરૂકતા રાખા તો આપણે સાયબર ધોખાધડીઓ વચી શકા, સુરક્ષિત રૂપો ડિજિટલ સેવારો આપણે લાભ ઉઠાઈ શકા. તો આપણે ખુદ ભી જાગરૂક બનવું હૈ, આપણે પરિવાર ઓર આડેપાડેલા લોકોને ભી ડિજિટલ ભુગતાન રે પ્રતિ સુરક્ષિત રાખવા રે વાસ્તે વણાને જાણકારી દેણી હૈ ઓર આપણે સહી અણીરો ઉપયોગ કરનો હૈ.
1: બિલકુલ સા, યા તો બહુ અચ્છી જાણકારી અનુશ્રી ભાઈ સા આપણી બેનારે વાસ્તે હી. ઓર અબ દેખો કાર્યક્રમને આગે બઢાવા ઓર એક પ્યારો સો મનભાવન ગીત ઓર હુણા સા.

0: તો ભાઈસા દેખો આપા આયા હા કાર્યક્રમ મેં ઓર કાર્યક્રમ ને પાછો આગે બઢાવવા બઢિયા સુગીત સુણ્યો ઓર અબે આપણી બેનાને રસોઈરી તરફ લે જાવા ક્યુંકી અગર રસોઈરી તરફ આપણી બેના નહીં જાવેલા તો કાર્યક્રમ અધૂરો અધૂરો લાગેલા ઓર સબ મોટી વાત દેખો અધિક માસ ચાલી રહ્યો હે આપણી હંગલી બેનારે અમારું વ્રત ચાલી રહેલા તો આપા આજ વણાને ફલાહારી દહીંવડા વણાવવાની રેસીપી બતાવવા તો દેખો અંડે વાસ્તે આપણે દેખા હા કે દહીંવડા એક અશુભ વ્યંજન હે જો બચ્ચાવો બડાવો યા કોઈ ભી વો વણાને ખૂબ પસંદ આવે હે ઓર વિશેષ ત્યોહાર પે પારિવારિક આયોજનમાં આપણે દેખા હા કે મહેમાનના સ્વાગતમાં ભી દહીંવડા વણાયા જ આવે હે પણ આજ આપણે આપણી બહેનાને બતાવવા દહીંવડા વણાવવાનો ફલાહારી દહીંવડા વણાવવાનો વિધાન તો દેખો એની વાસ્તે આપણે કંઈ કરવાનું હે કે એક કપ આપણે સામાર સિંગાડારો આટા લેણો હે આધો કપ આપણે દહીં લેણો હે સ્વાદ અનુસાર આપણે નમક લઈ શકા હા નમક દેખો આપ સેંધો બી લઈ શકો હો ઓર અગર આપ યો નમક ખાતા હો જો સમુદ્રી નમક હે તો આપ યો બી ખાઈ શકો હો આધો ચમચ ભૂન્યો તકો જીરો લેણો હે લાલ મિર્ચી પાવડર લેણો હે થોડો સો કાલો નમક લઈ લેણો હે ઓર આમલીરી મીઠી ચટણી લેણી હે ઓર તલવાર વાસ્તે આપણે તેલ લેણા હે
1: બિલકુલ સા ઓર આપણે દેખો સૌ પહેલી આપણે જો એ સામા ઓર આપી સિંગાડારો જો આટો લીધો હે અને અચ્છી તરીકે હું ધોઈને આપણે લગભગ 3-4 ઘંટા રે લીએ પાણીમાં ભીગોઈ દેણા હે ઓર અણીરે બાદ અણીરો પાણી નિકાલને વણાને મિક્સી